0: માનવતકર કોલેજ ઓફ નર્સિંગ અને ફાર્મસી ઘોડપેટ ચંદ્રપુર. નર્સિંગ અને ફાર્મસી ક્ષેત્રાત ઉજ્જવલ કરિયર સાથી આજસ પ્રવેશ ઘ્યા. બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ, પોસ્ટ બેસિક બીએસસી નર્સિંગ, ડી ફાર્મસી, બી ફાર્મસી, ડી ફાર્મસી પૂર્ણ કેલેલ્યાના બી ફાર્મસી દુસરા વર્ષા થેટ પ્રવેશાચી સુવિધા, અનુભવી શિક્ષક, આધુનિક લેબ અને ક્લિનિકલ ટ્રેનિંગ, શિષ્યવૃત્તિ અને કરિયર માર્ગદર્શન. સંપર્ક 9049114444. શિક્ષણાતુન યશાકડે જાઉયા માનવતકર કોલેજ કડે.
1: હેલો
2: હેલો ફરમાઈશ.
1: હેલો
2: હેલો આપલી આવડ.
1: મલાઈ ફોન કરાયચા આહે, મલાઈ ફોન કરાયચા આહે.
2: કુઠે?
1: હેલો ફરમાઈશ અને હેલો આપલી આવડ યા કાર્યક્રમાત.
2: વાહ છાન.
1: અરે પણ કુઠે આણી ફોન નંબર?
2: 0717225463 યા ફોન નંબર વર.
1: આતા વેળહી સાંગું દે?
2: પ્રત્યેક મંગળવારી સકાળી 11 ते 11:30 યા વેળેત ફોન કરાયચા. મહિન્યાચા પહેલ્યા આણી તિસરા મંગળવારી હેલો ફરમાઈશ હિન્દી ચિત્રપટાતિલ ગીત આણી દુસરા આણી ચૌથા મંગળવારી હેલો આપલી આવડ મ્હणजे મરાઠી ચિત્રપટ ગીતાંચી આવડ આપણ કળવું શકતો.
1: અરે વાહ, मग ते गाणं ऐकायचं कधी तेही सांगून दे.
2: सांगतो ना, प्रत्येक गुरुवारी सकाळी 11:30 ते 12 या वेळेत.
1: हॅलो
3: हॅलो
4: राजेश जी, मी पोलीस चौकीतून बोलतोय. तुम्ही डिजिटल अरेस्ट मध्ये आहात, दुसऱ्या खोलीत जा. एकटे तुमच्या पार्सल मध्ये ड्रग्ज मिळाले, चांगले झडकाल.
3: 10 लाख द्या, वाचाल.
5: सर एवढे कुठून आणणार?
3: एक लिंक पाठवली आहे, सध्या प्रोसेसिंग साठी 2 लाख पाठवा, बाकी नंतर.
5: सर 2 लाख
6: काय झालं बाबा?
5: बेटा हे म्हणतात की माझ्या पार्सल मध्ये ड्रग्ज मिळालेत.
3: अरे
5: ठेवला
6: बाबा, घाबरू नका. डिजिटल अरेस्ट सारखं काही नसतं, हे सगळं फ्रॉड आहे.
5: फ्रॉड?
6: पोलीस, बँक, आरबीआय यांच्या नावाने येणाऱ्या सायबर गुन्हेगारांच्या फोन किंवा व्हिडिओ कॉल पासून सावध राहा. त्यांना कधीही पैसे पाठवू नका आणि लगेच पोलिसात रिपोर्ट करा. जर समजदारी न दाखवाल
5: तर पैसे गमवाल. आरबीआय सांगते,
6: जाणकार बना, सतर्क राहा.
0: हिंदी चित्रपट संगीत आपण ऐकत आहात. कार्यक्रमात आता ऐकूया प्यासा सावन या चित्रपट. हिंदी चित्रपट संगीताच्या कार्यक्रमात प्यासा सावन या चित्रपटातील गीत ऐकूया.